કેમ છો શ્રોતા મિત્રો, આવો અમારી સાથે ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં, આવો અમારી સાથે જોડાઈ જાઓ અને મજા માણો આપણા દૈનિક ગુજરાતી ગીતોના કાર્યક્રમની. રેડિયો મનોરંજન પર આપ સૌ કોઈનો સાથ આપી રહી છે રત્ના, જ્યાં ક્યાંથી પણ જોડાયા છો. આશા કરીએ કે આપ સૌ કોઈ મજામાં હશો. 25 તારીખ જૂન મહિનો 2026 વર્ષ અને આ અત્યારે સ્ટુડિયોના ઘડિયાળમાં 10:01 એ સાથે તિથિ પ્રમાણે જોવા જઈએ તો આજની તિથિ છે જેઠ સુદ 11 ગાયત્રી જયંતિ અને તે સાથે નિર્જળા એકાદશીનો પર્વ. આજના દિવસની ઘણી બધી શુભકામનાઓ આપ સૌ કોઈને આપતા આજના આપણા કાર્યક્રમની સાથે જોડાઈ જઈએ અને આપ સૌ કોઈ બસ મજામાં હશો એવી જ આશા રાખતા ગુરુવારનો દિવસ સૌ કોઈ માટે એકદમ જ શાંતિપૂર્વક રહે, ઉર્જાજનક રહે, બસ એવું જ માનતા આજના આપણા કાર્યક્રમમાં સૌને એકાદશીની ઘણી ઘણી શુભકામનાઓ પાઠવતા કરીએ શરૂઆત ધન્ય એકાદશીના આ ભજનની સાથે, હેમંત ચૌહાણના સ્વરમાં મુકાયેલું પ્રથમ ગીત.

સ્વાગીને 20 મિનિટ અને મનમોહક ગીતોની સાથે ભાઈ મનમોહન આલ્બમનું આ ગીત હતું પાદ પ્રસાદી આલ્બમમાંથી લેવામાં આવેલું મનોજ દવે હિમાલી ઢોલકિયા અને આ સાથે જ 10:20 થઈ ચૂકી છે તો આપ સૌ કોઈ બસ પ્રેમથી અમારો સાથ દેતા રહો અને પ્રેમની સાથે જ તો આપણે કહીએ ને કે જીવનમાં આપણે આગળ વધી શકીએ છીએ કારણ કે જો સંબંધમાં પ્રેમ ન હોય કામમાં પ્રેમ ન હોય તો જીવન જીવવું બહુ જ મુશ્કેલ થઈ પડે છે અને જ્યાં પ્રેમની વાત કરીએ છીએ ત્યાં ઊર્જા હોવી પણ એટલી જ જરૂરી છે અને જ્યારે મનમાં સારા વિચારો હોય મનમાં સારી ભાવનાઓ હોય ત્યારે સારી ઊર્જા આપો આપ તમારામાંથી પ્રવૃત્ત થવા શરૂ થઈ જાય છે અને ગીતોને સાંભળીને પણ એકદમ મૂડ સેટ થઈ જાય છે તો ચાલો આજના આપણા કાર્યક્રમના ઝુબિન નોટિયાલના સ્વરમાં મુકાયેલું આપણા પ્રોગ્રામનું આ આગલું ગીત કાશી રાઘવ ફિલ્મમાંથી લેવામાં આવેલું

વાતાવરણ ઠંડુ છે અને તે સાથે અત્યારે ઘણી જગ્યાએ લગ્નની સીઝન ચાલી રહી છે. આ લગ્નના સીઝનમાં પ્રિયંકા ખેર અને અક્ષય મેનનના સ્વરમાં મુકાયેલું અવસરીઓ આ ખૂબ જ સરસ ગીત પછી ચાલો લઈએ આપણું આગલું ગીત ઐશ્વર્યા મજુમદારના સ્વરમાં.

આજનો સમય એકદમ ડિફરન્ટ છે. લોકો તમે કેમ છો એમાં નહીં, પણ તમે શું છો એમાં વધારે ઇન્ટરેસ્ટ રાખે છે. સાચી વાત કે નહીં? કીર્તિદાન ગઢવીના વોઇસમાં રંગીલો રંજ.

2026 ના નવા નવા ગીતો લગન લાગી રે મલ્હાર ઠક્કર આ ફિલ્મમાં નજર આવ્યા છે આરોહીની સાથે અને આ બ્યુટિફુલ બ્યુટિફુલ સોંગ દેટ ઇઝ બેબી બેવફા

0: वो हमारी साथे
1: ए भले बेबी बेवफा निकली होय पर हमें तो बेवफा नथी तवारा वाडे दररोज मस्त मजाना गीतो લઈ આવીએ છીએ ઓન ધ વેવ્સ ઓફ રેડિયો મનોરંજન અને હું છું રત્ના આપ સૌ કોઈનો પ્રેમથી સાથ આપી રહી છું એન્ડ હોપ કે આજનો દિવસ તમારા માટે મસ્ત રહે ટકાટક રહે પણ એમ તો આજે 11 છે એટલે આપણે સાબુદાણાની ખીચડી ખાવાની કઢી પીવાની અને જલસા કરવાની સાચી વાત કે નહીં તો બટાકાનો મસ્ત મજાનો શીરો બનાવો અને એ સાથે જો રાજગરાનો લોટ મળતો હોય તો તેની પૂરી બસ બનાવીને સાબુદાણાની ખીચડી સાથે શિંગદાણાની કઢી

અને આ સાથે જ આજનો દિવસ બસ એકદમ મસ્ત મજાનો રહે, ભગવાનની કૃપા સૌ કોઈ પર બનેલી રહે એવી આશાની સાથે આજનું આ છેલ્લું ગીત તમારા માટે છોડી જઈ રહ્યા છીએ ઈશાની દવેના સ્વરમાં. અને આ ગીતની સાથે આજના આપણા કાર્યક્રમને અહીં ફૂલ સ્ટોપ લગાવીશું. આપ સૌ કોઈનો પ્રેમથી સાથ મળ્યો તે માટે ખૂબ ખૂબ આભાર. અને બસ આમને આમ હસતા રહો, મુસ્કુરાતા રહો, લાઈફ એકદમ ટકાટક છે દોસ્તો. ફરી મળીશું કાલે બપોરે 1:45 વાગે રેડિયો મોરિશિયસના લહેરો પર આપણા રંગારંગ કાર્યક્રમની સાથે. ત્યાં સુધી રત્નાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ આપ સૌને.